0: લઈને આવતા હોય ને હોંજી,
1: હોંજી તો બેન ભુવન બેટા હારે ઢૂંઢી પણ દાડે જ આવે, એક દાડો જ આવે, બસ
0: એક દાડામાં સબ ઢૂંઢ લઈને આવે. તો થઈ બેટીન પાસે કોઈ દેતા
1: ભાઈ? મેં ઓડનો પોતે કપડો દઈને મેલો.
0: અચ્છી વાત હે. ચલો હોલી માતે ઢૂંઢ વાસ્તે કીધો તો મને ઢૂંઢાવા જાવ, જયારે મતલબ પગે લગાડવા જાવ કે નહીં જાવ? ઈખું
1: પગે લગાડવા જાવ હોળી માટે.
0: તો સુબે સુબે ઢૂંઢાવતા હોય તો કોણ ઢૂંઢાવા આવે? આપણે
1: અઢે આપણે મોરલા વાળા,
0: મોરલા વાળા કીકન ઢૂંઢે બતાવો થોડું.
1: મારા લકડી મેલી ટપાટપ ટપાટપ ટપાટપ
0: ટપાટપ ટપાટપ કા બોલે ટપાટપ
1: કરતા ઢોળ્યો તો કરે
0: બોલે
1: કા આવે? હા મેડમ કા બોલે યું કે ડમ ડમ ઢોકડો આબુજ છોકરો, ડબ ડબ ઢોકડો આબુજ છોકરો,
0: બસ આ તો બોલે. છોરો મોટો
1: વેજ્યો મોટો.
0: ઠીક હે, ચલો અચ્છી વાત હે. તો સુબહ સુબહ તો ગેરિયા ઢૂંઢવા આપણા, તો ગેરિયોને કોઈ દેતા ભાઈ?
1: દેવાનો આપડે ટોટા રોદો,
0: ટોટા
1: ટોટા
0: કરના મકીરા
1: મકીરા
0: ટોટા રોદે ને પછી કી કરી દેના?
1: વેવાલો મોટો હમણો જોડ્યો દેવો પર થાળી ભરી ને કોમણો ધકે જાય નાડે દેવો,
0: નાડે ને ટોટા દેવો,
1: ટોટા દેવો ઓર ગોર બી દેવો,
0: હા
1: 4 રૂપિયા બી દેવો.
0: ઠીક અચ્છી વાત હે. તો હું આપને પૂછું, ચલો ઢૂંઢ કીધી તો હોંજરા પગે લગાવો જાઓ યા કદી
1: જાય? જો ઢોલ થાળી હાથી જાય,
0: ઢોલ થાળી હાથી થોરે ઘરતી જાય, ઘોડા માતે જાઓ ખાલી પેદલ જાઓ?
1: પેદલ જાઓ.
0: અચ્છા, ઘણી ટકો ને ઘોડા માતે બેન લઈને જાય કોઈ?
1: પેદલ.
0: અચ્છા, ચલો ઠીક વાત હે. આપડા અચ્છા રિવાજ હે આપણા સમાજરા. અને લાવ ઓર આપો મેં વાત કરી હો, પર આપો એક છોટો સો બ્રેક લો હો, બ્રેક રે બાદ મેં ફેર આપો આપણે અણોર સમાજ મેં કા રિવાજ હે વને વાત કરી હો. આપ સુન રહ્યા હો રેડિયો મધુ, સુનતા રહો મુસ્કરાતા રહો.
2: હમેશા બાઇક પર હેલ્મેટ પહેનકર નિકલના ચાહીએ, ઇસમે આપકા હી ભલા હે, જીવન અનમોલ હે, ઇસે યું હી વ્યર્થ ના ગવાએ. રેડિયો મધુબન દ્વારા જનહિત મેં જારી.
0: બ્રેક રે બાદ મેં આપણો સમાજ કાર્યક્રમ રે માઇને રેડિયો મધુબનને સુનવાલા સગળા શ્રોતાઓનું સ્વાગત હે. અને આપણે મહેમાન લચારામજી ગુરુરો ભી સ્વાગત હે. તો લચારામજી, આપો બ્રેકથી પહેલાં ઢોળ રે બારે વાત કીધી, તો અમે આપને પૂછ્યું કે આપણે સમાજ રમાય કરની બચ્ચારી સગાઈ કરો તો કા રિવાજ કરો?
1: બચ્ચારી સગાઈ કરવા જાઉં જી, તીન ચાર દપે જાઉં
0: જી,
1: મને બાદ મેં
0: તીન ચાર વેળ જાણો પડે,
1: તીન ચાર દેવા જાવો જોઈએ. કોઈ ખાન પીન વાળો ગયો તો ખાનો પીનો બી ખવડાવવાનો પડે
0: જી, મતલબ છોરી બાપ ને ખવડાવવાનો પડે. કોઈ મતલબ કોઈ પિયા દિયા દેણા પડે?
1: પૈસા તો પેલા દે,
0: કતરાક લઈએ પિયા,
1: કોઈ દસે લે લે, કોઈ પંદર લે, કોઈ બી જઈ લે.
0: અચ્છા, એવું કોઈ ગણતી નહીં બની, જતરા મોંગે વણે દેણા હે?
1: દેણા હે, નો આપણે શાદી કરવી હે.
0: અચ્છા, નહીં તો છોરી ની મળતી?
1: એક
0: ઘર બચ્ચા બચ્ચી દીદી ને પછી આજ તો થોડા ટાબર મોટો થોડા વાલી લઈને હાટા વાળી છોરી ધકે એક બીજી છોરી છોટી હે, તો કી કણ વિકે
1: બહુ મોટી રે બની હિસાબ થી દે
0: મુખ્ય કારણ કાર્ય આપ બતાવો.
1: અન્ન મુખ્ય કારણ હોય છે, આજે માસ્ટર હોય છે,
0: માસ્ટર તો હોય છે, હેંગ માસ્ટર તો નહીં બનતા ને?
1: નહીં બનતા, પણ ભણો તો અમે પડ્યા ને માસ્ટર હોય છે.
0: અચ્છા, હું માનું ચલો માસ્ટર હોય છે, પર અન્ન મુખ્ય કારણ કે છોરીઓ ની સમાજ રમાય કમી હે?
1: છોડીઓ ની કમી હે, મા બાપો રે ની દેવી રે તો પૈસા લે.
0: ઠીક હે,
1: બનો ઘર બનાવી પડું.
0: અચ્છા
1: અચ્છા, દૂસરો મતલબ એડો હે, કોઈ થોડ મોડ હે, કોઈ ગરીબ આદમી રે તો બો બાપડો નીટા જો ઉસકો ધંધો કરે તો બો આજ રૂપિયા કટાઈ દે.
0: સહી વાત આપરી, બહુત મતલબ સોચવાની વાત હે કે કન્ને પાઈ ની વે તો કડત દેઈબો. હું આપને પૂછું કે આપણે સમાજ રમાય એરા કતરા બચ્ચા હે જો આજ વિવાહ વગર બેઠા હે?
1: આ ઘણા જણા બેઠા હે
0: આપણે સમાજ રમાય
1: માં,
0: તારા રિસ્તા હુવા નહી
1: ના વેતઈ નહી ને બાપરા કા કરે ડોકરા દે ગયા
0: ઉંમર કાઢી પરી પૂરી
1: ઓટે કાઢી હે
0: તો એ મને આજ રિસ્તા નહી હુવા હે તો ઓ કેરો રિવાજ હે આપણે સમાજ
1: ઓટે કો કોઈ રિવાજ બાપ બેકાર રિવાજ હે
0: હાટા પરતા કમ કરની જોજો પણ બંધિશ કરની જોજો
1: પેલા મોરે હાટો બંધિશ તો
0: જી
1: પણ અમે તો કા કે લોકો પૈસા લેવાડી આદત પડ ગઈ કે વો કેન કે જને દુકાને દારૂ ની પીવા दारू पीवा आदमी वो दारू छोड़े नहीं
0: जी। मतलब आप कहना है मतलब अगला आदमी ने मतलब खावा पीवा की आदत पड़ी पड़ी है तो वर्णन पिया लेना जरूरी है। ठीक है चलो अच्छी बात है। ठीक है आपकी बात मानू। चलो आप क्यों

0: યા દેન રિશ્તો કીધો તો હગાઈ કરો તો કોઈ ચડાવો કરો કોઈ લેણો દેણો વે હગાઈ મેં જેવર એવર
1: લેણો દેણો વો વે કે ભાઈ ગયા ઓપર નારેર દે
0: જી
1: નારેર ને ગુડ હે
0: જી
1: હાકોર રહે એ દે ને ગુડો કરીને પકડાવો
0: જી
1: જી ઓની ચોડીએ પહોંચે કપડો લઈ જાઉં બ્રો
0: આપ ખુદ લઈને જાઓ હગાઈ કરવા જાઓ જરે
1: ભાઈ હા ખુદ
0: પગો મેં કોઈ લઈ જાતો
1: હા પગો મેં ઓપને કરલો સોડીઓ પર હગાઈ
0: તો કરલા કરલા ભારી વે હલકા વે
1: આધા કિલો રા
0: આધા કિલો વે આધા કિલો કરને પાઈ ની વાત તો
1: જેવર
0: જો રિવાજ હવે તો પૂરા કરના આપણે સમાજ
1: રમાં
0: અજીબ રિવાજ આપણા પર દેખો સમાજ રમે હાથી હાલ નો પડે હે વાત સહી હૈ જો આપણે ભારત દેશ મેં કઈ સમાજ હૈ કઈ જાતિઓ હૈ સબરા અલગ અલગ રિવાજ હૈ આપણા ભી જો રિવાજ હૈ ઠીક હૈ પર આ પ્રથા તો ખરાબ હૈ ના મને પાસે જેવરી દેવાની બડી મુશ્કિલ થી તો વો કડાતી પિયા લઈને આવે અને પિયા દેન રિશ્તો કરે હમે વણીને પન્નાવા જવા વાસ્તે અત્રા હોમોન જોજે કડાતી લાવી
1: વો તો કોણ આજ કી તારીખ મેં આજ જો વિવાહ કરવા જાય તો લાખ દોઢ લાખ રૂપિયા જોજે
0: જી દોઢ લાખ એક મજૂર રૂપિયા કડાતી આવે
1: હા ફિર વો ક્યાં કરે કોઈ મકાન ગીરવે દે દે યા કુછ રખે બેચે ને વણનો કોમ નિકાલે
0: ઠીક હૈ ચલો અચ્છી બાત હૈ પર મનો મેઇન કારણ તો છે કે છોરીઓ અગર વધારે વેતી સમાજ માં તો આ નોબત આવતી
1: નહીં આવતી
0: નહીં આવતી
1: નહીં આવતી
0: તો ઓપર સમાજ રે માં ઓપર છોરીઓ ને માન દેવો જરૂરી
1: મને તો છોરીઓ ને તો બળાવો દેવો હોય
0: કેમ કે આજ સમાજ માં અગર છોરીઓ નહીં વેતી તો આપણે ઘર સંસાર હાલે કી
1: કરે નહીં હાલે
0: નહીં હાલે
1: નહીં હાલે બિલકુલ
0: તો આપણે આપણી બચ્ચીઓ ને માન દેવો જરૂરી હૈ આજકાલ દેખો આપો કે સમાજ રે માં લોકો કરે કે આગે બે છોરી હોવી તીસરી છોરી તો કવા અનિંત આગે પટકા વાગી તો એ બચ્ચીઓ ને આપો મારી તો આપણે પછી સંસાર હાલે કી કરે
1: સંસાર કરે વ્યવહાર નહીં હાલે
0: નહીં હાલે
1: નહીં સવાલ
0: આપણો હોય છે કે બચ્ચીઓ ને બચાવણી જરૂરી હૈ
1: બચ્ચી બચાવણી પઢાઈ કરાવણી એ માં બાપ કરવ હૈ
0: ઠીક બહુ અચ્છી બાત હૈ ચલો સગાઈ હુઈ હૈ હમે આપો વિવાહ કરવા જાઉં તો વિવાહ પહેલા કોઈ રિવાજ વે થોડે ગુરુ બ્રાહ્મણ મેં કોઈ જનેઉ સંસ્કાર એરા કોઈ વે
1: ના જનેઉ સંસ્કાર કોઈ નહીં કરતા હૈ કોઈ જોણા જે કો કરે નહીં કોઈ નહીં જોણતા
0: અચ્છા
1: બરાબર મેં
0: અચ્છા મતલબ જ્યાદા મતલબ કોઈ કરે યા નહીં કરે કોઈ મતલબ ફિક્સ નહીં હૈ હું દેખી આપણે ગુરુ બ્રાહ્મણ મેં કે વણીને એક જનેઈ પહેરાવે એક વણીને ધોતી પહેરાવે
1: પૂરો બ્યાવડો જો તો મને કરતો હૈ
0: અચ્છા
1: જનેઈ તો બ્યાવડો કરો યા જનેઈ પહેરાવો બરાબર કરતો હૈ
0: હું ભાળિયો કે આપણે ગુરુ બ્રાહ્મણ મેં કે છોરા ને ધોતી પહેરાવે એને બનિયો નહીં પહેરાવતા પછી એક જનેઉ પહેરાવે પછી એક લાકડી મેલે પૂટે કોઈ લટકાવે પોટલી
1: એન્ડ
0: પછી બંને પૂટે દંડો મળે ધોડે તો દોડે જો પછી કે પંડિતજી કડે જાઓ રિયા યુ કે તો પછી પંડિતજી કોઈ બોલે તો આપણે રિવાજ આપણે સમાજ માં હાલી હે કે નહીં હૈ ઘોડા માતે જાય થોડા ફેરા ખરવા જાય તો ઘોડા માતે બી કે ખાલી ઈસ જાય
1: પેલા તો ઈજ જતા અમે હાલ્યા સિટી માં હાલીએ તો અમે ઘોડા માતે બે ને ઘરથી જાય ધકે જાય તો પેદલ તોરણ તો પહોંચવો હોય
0: મતલબ ભલે ઘોડા માતે વનોલી કાઢો પણ તોરણ મારનો હોય તો વો નીચે ઉભો રહીને માનવું પડે ઠીક હે ચલો વિવાહ કરવા ગયા લગ્ન હુઆ ઠીક હે અને મેં સમાજ રમાં કોઈ 250 દીએ
1: આજો અપને પન્નાઈ શાદી હુઈ
0: જી
1: ઉસકે બાદ મેં પાઠ કરે
0: પાઠ કરે
1: હા પાઠ અપને
0: કદી કરે મતલબ શાદી હુઓ પોટે અપને વિદાઈ વે જરે વંતી પહેલા
1: વંતી પહેલા પાઠ દે
0: પાઠ વે
1: પાઠ દે બો અપનો બોવા જો સમાજો બોવા રે બો બોવા દીધો
0: હા બોવાર મેં કાંક આવે માલી આવે નાઈ આવે કીકણ આવે
1: નહીં મારી મારી ઓપડો ઓપડો સમાજ મનમાં કોઈ નાઈ બીજા કોઈ નહીં આવતા મનમાં ઓપડો ઓપડો સમાજ વાળા બેઠે ને મને જો બી 5 રૂપિયા અહીં જે દેરાવે ને હું પાઠ કરી મને કહે રે બેઠા ભાઈ આદા જગો આગલા જે મહાવીર હિસાબ હાલે તો 250 બે તો દે નહીં દે તો ખાલી ગોધરું મોસું દીધું રવાના
0: ગોધરો મોસે ઉભો 250 હુઓ બસ ઓય છે 250 આપણે અને મેં કોઈ કરનો બંદિશ નહીં કે 250 દેણો હે ઓ તો ઠીક બરાબર રિવાજ લાગો કે 250 ને આપણે દેશ પરતાને બઢાવો નહીં આપણે જો સમાજ રે માય પર ઓ જો એક આપ કો કે જેવર ચડાવના જરૂરી વે એ તો ખોટો કોમ
1: ઓ તો ખોટો છે ને પણ મેં હાલ ને નહીં માનતા
0: આપણે આપણા સમાજ માં બદલાવ આવવા માટે કોશિશ કરવી જોઈએ
1: હા ખૂબ કરો
0: હા
1: પણ जो मजूरी करवा वाला आदमी है
0: जी।
1: वो तो गणिए करे
0: हाँ।
1: मैं आज आज करने 10,000 50,000 60,000 पगार आवे
0: हाँ।
1: वो तो हमें ऊपर ती ऊपर डाले
0: बात मानो पर समाज राज अपना मीटिंग वे जिकने आपको मोरे समाज री मीटिंग स्वरूपगंज में वे थोड़ा पट्टो वे तो थोड़ा पट्टो क्यों लागे
1: मोरे रोई और बीतोड़ भी
0: रोई बीतोड़ भी लागे तो अणमें अपने मीटिंग में बात रखनी जोजिए कि आज जो जमाना से हाल नो जोजिए तो एक तो जो है जो पिया लेन जो रिश्ता करे अणी ने कम करना जोजिए ये जेवर चढ़ावरी बंदी से आ भी कम करनी जोजिए
1: ओ खूब करो
0: हाँ।
1: मनी भी तो बंदेश में आवे
0: हाँ।
1: कि अपने वो करे
0: हाँ।
1: अब मनो पड़ते मर्जी बारे कोई जो होम आ जाए नारियल देवा जाए
0: नारियल में जिकन मतलब पिया देवा जाए
1: पिया ने वो गए उसे कहे होम ही करवा जाए
0: होम में हागी करवा
1: जाए हाँ हरदार जी
0: अच्छा ठीक है रिवाज तो एक अच्छा देखवान मिली है आपने तो चलो ठीक है आपको रिया पर समाज को यारी दंड नहीं करो कि भाई क्या वो यू करी तो यू वही ला
1: नहीं जाओ दंड बंधन समाज बंदेज नहीं दिया ने
0: दंड रखना जो जनती मनक डरे
1: ग्यारह ग्यारह हजार दंड बड़ा बढ़ा दिया है
0: तो भरे अपना
1: बड़े बड़न बस
0: ये घना मन को पाया इसके अलता क्या करे पैसे गरीब मारिए जाए
1: मारिए जाए मन में ये हो मारा मारा मैं सब दोनों बराबर ने कोई छोटा ने कोई मोटा ही
0: सही बात है बहुत बढ़िया बात चलो ठीक है आपरा निवास ठीक है आपरा बच्चियों ने समाज में बनावे कि नहीं बनावे
1: बनावे
0: क्योंकि आजकल बच्चियों ने बनावनी बहुत जरूरी है
1: वो तो बहुत जरूरी है मेरा अनपन था
0: हाँ।
1: मोरे तो मैं पूरा ये छोड़ी अंदर बनावने नहीं दिया
0: आपरे पोतरी हुई हुई तो बनावा
1: उन्होंने एक आदमी में
0: चलो बहुत बढ़िया अच्छा बे बच्ची आपरा घर एक मतलब रौनक नहीं है
1: है ना बच्ची है ना
0: घर में बच्ची एक लक्ष्मी रो रूप वे
1: लक्ष्मी है ना माने उन्ने मतलब लक्ष्मी है
0: जी तो बच्ची और वगैरह अपने घर में घर संसार की कण हाले एक बच्ची एक बहन भी वे एक माँ भी वे वरना कई रूप वे
1: कई रूप है वरी इनको जवान होने के बाद में स्त्री भी बनती है उसके बाद में बहन भी बनती है उसके बाद में बेटी भी बनती है हाँ बेटी भी बने तो बहुत हर रंग रूप में है
0: ठीक अच्छी बात है तो बेटियों ने बनावनी जरूरी है तो आप समाज में हमें बना रही है पहला तो कोई बनावता नहीं था
1: हमें हमें हारे बना रही है
0: बहुत अच्छी बात है समाज में विकास बेनो जूझी समाज में परिवर्तन आनो जूझी अच्छी बात है श्रोता बंधुओं हमें और समाज के बारे में बात कर रही हूँ पर हम आप एक छोटो सो ब्रेक लो ब्रेक ती बेला हमारी सब श्रोता बंधुओं ने अपील है कि आप माहिती भी कोई समाज बंधु कोई अपने समाज रा रीति रिवाज रेडियो पर प्रसारित करवा रही मंशा राखे है तो रेडियो रे नंबर माते जरूर मैसेज करजो रेडियो रा नंबर है 94-14-15-14-15 आप अन्ना माते मैसेज करजो मारी कोशिश रही ला आप समाज रा रीति रिवाज जरूर प्रसारित करूला तो श्रोता बंधुओं हमें आपको ब्रेक लो हो आप सुन रहे हो रेडियो मधुबन सुनता रहो मुस्कुरा
2: वो म्या समरू गावे का ये तीनों ही बलवान
3: श्री महाराज की।

0: चित्र बाद में अपनो समाज कार्यक्रम रे मायने रेडियो मधुबन ने सुन वाला सगला श्रोता और स्वागत है। आना अपने मेहमान लचाराम जी गुरु रो भी स्वागत है। लचाराम जी गुरु होतपुर गांव में रहे है और ये सिलाई रो काम करे है और आज अने पूरी जिंदगी सिलाई में काढ़ी है। वंती पहला है पंडिताई रो काम करता था जो शादी आदि करावा जावता, पर हमें अनोरे समाज रे में भाई बंदो में एक वर्ती हुई पूरी, मतलब वर्ती मतलब जो वारा था अनोरा वे कम हुआ परा, तो वे हमें धंधा अनोर छूटा परा हमें सिलाई रो काम तीस अनोर गुर्जरा हलावे। तो लचाराम जी मु आपने पूछू हूँ कि चलो आपरा सब रिवाज देखिया, आपरे समाज रे में मृत्यु भोज वे
1: और लुकाई वे मृत्यु भोज
0: वे मुई कहूंगे कोई समाज रे बंदूरी मृत्यु वे जाए तो अपने का रिवाज करो
1: आवे समाज वाला आवे नावकारो दियो प्रेम से बैठा थे डाड़ी करो बाल
0: वन दार जनदार दास संस्कार करो वंदन बाल डाड़ी करो तीजे दाड़े
1: तीजे ने दंडारे करी
0: थोड़े वन मतलब समाज रा बेला वन मन विचार करे के कन दन लोकाई राखनी है
1: लाको भंडारे
0: लोकाई में का करो आप
1: लोकाई में रोटी और अपने बेपारो गए बेपारो
0: बेपालो
1: बेपारो बेपारो अपने घूंगी रोटी ले वे चना और अपने गवरा दोना
0: चना गवरा दोना ने उबाले तैयार करो वनी बेपालो गए
1: वनी बेपारो गए
0: वे चीज वने में बाटी हाथी दियो
1: બાટી નહી પેલા મણ બેપારો દઈ લાવી અમલ
0: માય મેલો
1: હા મનમાં ગાડી ને સબને થોડા થોડા દો મને બાદ મેં દો આપણે ચા ચારે બાદ મેં બહુ બેપારો વે હારું નિપટાવ્યો મને બાદ મેં બીજ બને રોટી રોટી બીજી ખાઈ કરી ના બાપડે
0: ભાડું એક બાર હું તો દેશી ગીરી જીમ જીમે દેશી ગીરો ચૂરમો કરે લોકાઈ મેં
1: પેલા તો અમે બંધ કીધો
0: બંધ કીધો હું તો બહુ બઢિયા રિવાજ હુઓ નહીં તો હું ભાડીઓ ગણો તો તેલ નીકળે પૂરો કે અત્રો ઘી ઊંધા ઊંધા લોકાઈ કરે હટીને તો દુઃખ જ સમાચાર હૈ હટીને મને દેશી ગીરી જીમ જીમે ઓ કેરો રિવાજ હે
1: બંધ કીધો અમે
0: બહુ બઢિયા આપણે અચ્છો પરિવર્તન આવ્યા આપણા સમાજ રમાય
1: માટે કા કીધો ચૂબે જાઉં ઓર દુપેર માં ખાના ભી ખાના હોય તો ખાને તો રોવો ને
0: મરતી ભોજ બિલકુલ બંધ હુઆ સમાજ રે
1: માં બિલકુલ બિલકુલ
0: બહુ અચ્છો કદમ હે સમાજ
1: માં
0: હા અચ્છી વાત હે તો ચલો ઠીક હે આપરા સમાજ રે રિવાજ છે હે તો આપરો જો સમાજ હે તો અન સમાજ રે માં આપ અમે વરે આપ કા કરે હે આપરો સમાજ રે માં કા પરિવર્તન લાવવા વાસ્તે કોશિશ કરે
1: હે સમાજ રે પરિવર્તન મેં યુ કહું કે ગરીબ ઓર અમીર સબ એક બરાબર હાલો
0: એક ગીરા હાલો મતલબ ઠીક હે
1: ઉસકે ને તુમાર દીકરી હે દેનો હે બીજો હે તો જોનો તડકો પણ બાદ મેં દાગીને દો પણ મને ભાઈ સમાજ રો રીતિ એક જ રાખો મન મેં ગરીબી હાલે કે અમીર અલગ
0: ઠીક હે મતલબ સબ લોકો ને ગરીબ અમીર સમાન સમજના જોઈએ ઠીક હે ચલો આપને આજ રેડિયો પર ખૂબ મને ખોબળે રહ્યા હે તો આપને કેરો લાગે રહ્યા
1: હે મને તો અચ્છો લાગી રહ્યો હે
0: મતલબ આપને મન મેં કિકન લાગો ભાઈ કે આજ હું રેડિયો માં મને આજ મોકો મળ્યો આપને બોલવારો તો આપણા સમાજ ના રીતિ રિવાજ જારી આપના મનમાં ખુશી હોય
1: અચ્છો લાગે ને
0: અચ્છા ઠીક હે તો આજ અત્યારે મને ખોબળે રહ્યા તા આપ ઉણો ને આપ કા સંદેશ દેવલા
1: સબ ભાઈઓ ને રામા સામા
0: હા વરે આપ કા કહીએ ઉણોને
1: ઓર કો ભી ભાઈ મારી ઈચ્છા પ્રમાણે જો કો ઓર આગે જો કોઈ જવાબ દેવ હા બેટીઓ ને ભળાવો
0: જી
1: બેટીઓ સાફ સિદ્ધાન કરો અમને હર વાત થી સબ શાંતિ રખો ઓર ધીરે ધીરે બરાબર લો
0: ઠીક હે અચ્છી વાત હે ચલો આપણે લચારામજી આપને કયો હે કે બેટીઓને ભણાવણી હે દેશ પ્રતા ભી કમ કરની હે ઓર જો ભી સમાજ મેં કુરૂતિ ઉણોને સમાપ્ત કરની હે ચલો અચ્છી વાત હે તો આપરો રેડિયો મધુબન આભાર પ્રકટ કરે હે કે આપ આપણો અમૂલ્ય સમય દીધો હે રેડિયો મધુબનને તો આપને ધન્યવાદ હે ઓર અમે મુકેશી

0: હું વેસા.
1: હેલો પ્રિયા, કઈ વાત હે? આજ તું ઘણી ખુશ લાગ રહી હે.
0: હા પૂજા, આજ મેં ઘણી ખુશ હું. આજ મેં હંમેશા કે લે છુટકારો મળ્યો. મેં ટેન્શન ફ્રી થઈ ગઈ.
1: અરે કઈ વાત હોઈ પ્રિયા, કે કોણ તને છુટકારો મળ્યો? કસાન ટેન્શન ફ્રી વી? ભાઈ પૂરી વાત બતાવો તો ઠા પડે.
0: કઈ બતાવું પૂજા? મારા નણદોઈજી હે જો મને ઘણો પરેશાન કરતા, અશ્લીલ ફોટો ભેજતા, ખરાબ મેસેજ કરતા, ગલત ઇશારા કરતા. મેં તો તંગ આકે વાં આખિરકાર હિંમત જુટાણ ઘર મેં સાસ સસુર કો બાત કરી, સગળા સબૂત ભી બતાયા. તો વે સબ મિલી મારા નણદોઈજીને ખૂબ સમજાયો. પછે વે સગળા રે સામને માફી માંગી. હાજ આજ હું અબે હલકી હોગી. મારા સાસ સસુર મારો ખૂબ મનોબલ ભડાયો ઓર મારો ખૂબ સાથ દીયો.
1: કઈ વાત કરી પ્રિયા, થારા મેં યે હિંમત કયા નહી?
0: હિંમત તો ખુદ ને હી ચૂટાણી પડે. ઢીલા પોચારા તો દુનિયા બેજ ખાવે.
1: થેન્ક યુ પ્રિયા, થારા આની ડિસિઝન સુ તો મારા મેં ભી તાકાત આગી. મેં ભી તને મારી યહી વાત કરવા જઈ રહી કે મને ભી એક છોરો ઘણો તંગ કરે, પર વીકો કાંઈ કરનો, વો થારા સુ શીખવા મળ્યો. અગેન થેન્ક્સ, ચલ આવજે.
0: બેસ્ટ ઓફ લક પૂજા.
1: થેન્ક યુ પ્રિયા, બાય.
2: નમસ્કાર દોસ્તો, આપ સભી કા પુનઃ સ્વાગત હે રેડિયો મધુબન 107.8 FM પર હિંસા કો નો કાર્યક્રમ મેં. દોસ્તો, જબ હમ હિંસા કો નો કહેતે હૈ તો વો પરિવાર ઓર સમાજ કૈસા હોતા હૈ, આજ હમને નાટક કે દ્વારા દેખા હૈ. અભી હમ સુનેંગે આબુ કે અંચલ મેં રહેને વાલી ઉન આવાજો કો, ઉનકા ક્યા અનુભવ હૈ ઘરેલુ હિંસા કો લેકર.
3: નમસ્કાર, મેરા નામ લલિતા હૈ ઓર મેં આપકો શારીરિક હિંસા કે બારે મેં બતાના ચાહતી હું. તો હમારે જીજાજી થે વો ટ્રક ચલાતે થે, તો વો બહોત નશા કરતે થે ઓર આતે થે ના તો મારતે થે. ઓર એસા નહીં અકેલે મેં મારતે હો, જૈસે કે હમારી દીદી બડી મમ્મી કે સામને મારતે, બડે પપ્પા કે સામને મારતે, રિશ્તેદારો કે સામને મારતે, સબકે સામને મારતે. મેરી દીદી હૈ ના ચુપચાપ માર ખા લેતી થી. ક્યું? કે ભાઈ માયકે ભી નહીં જા સકતે હૈ, સસુરાલ મેં ભી સાસ સસુર નહીં હૈ, તો હમ કહેંગે ભી કિસસે ઓર જાયેંગે ભી કહાં? પતિ કા ભરોસા હૈ ભાઈ, માર ખાતે રહો ચુપચાપ. તો એસે કઈયો સાલ તક ચલા. હમારી બહેન, છોટી બહેન કી શાદી થી, તો વહાં પે ગયે થે, તો બેઠ કે બાતેં કરને લગે, ફિર ડાન્સ હોને લગા ઋતુ કા, ફિર ઉનકો વો અચ્છા નહીં લગા. તો જાતે થે, શરાબ પી કે આતે થે ઓર ઉસકો બહોત મારતે થે દીદી કો. તો ફિર વહાં પે દીદી ને ના ખુદ ભી મારા ઓર ઔરો સે ભી મારવાયા. ઉનકો બોલા આપ તુમે મતલબ પતા ચલેગા કે ઔરત જીતના સહતી હૈ ના વો સહતી હૈ, જબ વો નહીં સહતી હૈ ના તો વો કિસી કી નહીં સુનતી હૈ ભાઈ. ઉસકો ભી જૈસે તુમે અપની ઇજ્જત કા વો હોતા હૈ ભાઈ, ચાર જણો કે લોગો બીચ મેં માર રહી હૈ તો મેરા કોઈ ક્યા ઇજ્જત રહે જાયેગી, મેં તો મર્દ હું. વો ભી તો ઔરત હૈ ના, આપ મર્દ કો જન્મ દેને વાલી ઔરત હી તો હોતી હૈ ના, આપ ઉસ ઔરત પે અત્યાચાર કરતે હો. હમારી દીદી ને સબકો યહી બતાયા ભાઈ કિતના હો જાય મતલબ સહો નહીં, ઓર યહી સા હમારી બુઆ કે સાથ ભી હુઆ. તો મેરી બુઆ ને તો ખેર ઉનકો જેલ મેં ડલવા દિયા, તો અબ વો નહીં મારતે હૈ. ઓર મેરી દીદી કે સાથ ભી એસે હુઆ, તો અબ જીજાજી નહીં મારતે હૈ ઓર દોનો આરામ સે રહેતે. ઓર અભી કાફી ઉનોને તરક્કી ભી કર લિયા, ક્યુંકી નશા છોડ દિયા ઓર નશે મેં આકે હું મારતે થે વો. તો ઉનકો ભી જબ તીન ચાર બાર પડા તો વો સુધર ગયે. યોન હિંસા કઈ બાર સોચતે યાર બાત કરના કઈઓ કો અચ્છા નહીં લગતા હૈ યોન હિંસા કે બારે મેં, ક્યુંકી વો પ્રાઇવેટ બાતે હો જાતી હૈ. મેં ફિલ્ડ મેં એક ઔરત સે મિલી હું જો યોન હિંસા કે શિકાર હૈ, ઉનકે 10-12 બચ્ચે હૈ એસે, ઉનકે પતિ ગુજર ગયે હૈ, તો વો અપને બચ્ચો કે સાથ રહેતી થી. તો ઉનકે બચ્ચે મેં સે જો ઉનકા સબસે બડા વાલા બેટા થા, વો અપની માં કે સાથ હી રેપ કરતા થા. જબ વો મના કરતી થી તો વો સબકે સામને શરાબ પી કે સબકે સામને મારતા થા, ગાંવ વાલો કે સામને મારતા થા, રોડ પે એસે મારતા થા જબ વો નહીં માનતી થી. ઓર બહોત બાર જબરજસ્તી કિયા ઉસને મારા ભી, બહોત મતલબ કપડે નિકાલ કે ભી વો મારતા થા. ઉસકે ખિલાફ કિસીને કેસ ભી નહીં કિયા, ક્યુંકી જો ઉસ ઔરત કી હેલ્પ કરના ચાહતા થા, મતલબ ઉનકો બચાના ચાહતે થે ઉસ ચીઝ સે, ચાહે વો ઔરત હો યા જેન્ટ્સ હો. જો બેટા થા ના વો ઉનકે સાથ ભી મતલબ ઝઘડા કરના, મારપીટ કરના, યે સબ કરતા થા શરાબ પી કે. ઓર કઈ બાર ઉસને દૂસરે લોગો કે સાથ ભી એસે કિયા, ઉસને મારપીટ કિયા હૈ. માં કે પાસ કોઈ ઓપ્શન નહીં થા, ઇસલિયે ઉન્હોને બચ્ચો કો છોડ કે દૂસરી શાદી કર લી.
4: નમસ્તે જી, મેં નંદુ કવર બોલ રહી હું. મારી શાદી ને 35 હો ગઈ, અને કે 35 સાલ હો ગઈ. જબ સે મેં શાદી કર મેરે સસુરાલ ગઈ, વીકે બાદ મેં મને કોઈ પરેશાની નહીં હૈ કે જો મેં ઘર મેં કામ કરતી હું યા મારે કોઈ પૈસે હૈ, મેરા પિયર કા દિયેડો દેજ હૈ, મારા પિયર કી દિયેડી કોઈ ભી ચીજ હૈ, કોઈ અધિકાર નહીં જમાયો. और सब जो भी मारो मान रखियो मतलब ससुराल में कि भाई थे यहाँ करो था को जो चीज़ बाप दादा को ले आ बा आपको ही अधिकार है तुम्हारे सासू से लगा ननद देवरणी जिठाणी कोई मारा हक नहीं जमायो जो मारे मन चाहिए तो मैं यूज करियो और जो मारे चाहिए भाई कोई ने भी देनो लेनो कहीं भी करियो तो मैं मारा हिसाब ही दियो लियो ठीक है। फिर बाद में जब मारे खुद की भी मैं काम सिलाई पकड़ी जैसे भी चाहे भले वो 100 रुपये की सिलाई करी 50 की करी जो मारे मन में हुई कि वह चीज़ खरीदनी है वो कोई ने देनो लेनो है तो वो ही दियो लियो और वही पैसा मारे कन जमा है पर मारो परिवार कोई मने यूँ परेशान नहीं करियो कि आज आपका पैसा वहाँ न दो मैं कोई सामान लेवा करा कोई परेशानी नहीं है। और आज भी मारे घर में मैं करूँ तो मारे ने कोई डिस्टर्ब नहीं करे और सब अच्छे से अच्छे काम करूँ मैं मारे और जो भी सिलाई करो भले ही अपन 2 रुपये की कि भाई कोई बुनाई करो रहे कोई काज बटन करो रहे कोई भी काम करा आप तो मारे घर में मैं ही बाप रहूँ और जो भी कोई पैसा आवे तो भाई देवरानी जिठानी ने लेनो देनो हो चाहे आगे सास ससुराल को देनो लेनो हो तो बेटा आप बोलो और आपने मन चाहे वो काम करो तो ऐसो मारे तो घर में कोई परेशानी की बात नहीं है। और जो को भी कोई मैंने पूछे कहते अतरा मजबूत किया हुआ कि आपा काम करा और आपा ही नाम नहीं करा तो दूसरों कौन करी तो सब समझदारियों काम ले और चल जकी भी आवे तो मैं तो आई कोशिश कर भी खेऊँ और कहते डरो मत कोई भी मत डरो अपने बढ़िया बढ़िया काम करनो और सारी होशियारी के साथ में चालनो सबने साथ में लेट चालनो और जो आप काम करा और भी में भी कोई हो तो भी ज्ञान बतावा कि बेटा यूँ नहीं करनो और यूँ करवाऊँ आगे आपने अच्छे काम हुई आगे पैसा टक्का घर बार परिवार सब आपने चलानो है तो सब भी हिसाब चालो। तो जो भी मार्केट कोई सिलाई वाली भी आवे ना वही बात पूछे के भाभी साहब मैं तो यूँ परेशान आ घर हूँ दहेज की खातरी मन लड़े मगर आदमी भी कोई यूँ मान लड़े टाबर भी है कोई पड़ोसन भी माने यूँ के देवे कि भाई थे थाने यूँ लड़े करे तो आप घर चले जाओ आंसू अलग हो जाओ मैं एक ही बात कहूँ कोई अलग नहीं होना कोई इशू भी जो भी कह आपने काम करना मजबूती के साथ करो मजबूती के साथ रहो और बढ़िया काम करो और सबने ज्ञान करो।
5: नमस्कार मेरा नाम तमन्ना है। हमारे पास में एक आंटी जी रहती है तो वो मतलब मानसिक हिंसा की शिकार हैं। उनके सास ससुर मतलब थोड़े पुराने ज़माने के उनकी सोच मतलब नए ज़माने के साथ में बदली नहीं है। उनके साथ में एक बेटी है और वो फिर से प्रेग्नेंट है तो उनके सास ससुर बोले कि हमको अब इस बार पोता ही चाहिए पोती नहीं चाहिए पोतियाँ मतलब बड़ी होगी इतना खर्चा पैसा लगाएंगे शादी करके तो इनको दूसरे घर जाना है इसलिए हमें एक और पोती नहीं चाहिए हमें पोता चाहिए पोता होगा तो हमारे वंश को आगे बढ़ाएगा हमारा नाम रोशन करेगा ऐसे ऐसे करके उनको बहुत ताने मारते थे और पूरा घर का काम उनसे ही करवाते थे ना उनको टाइम पे भोजन देना ना उनका मतलब हॉस्पिटल वगैरह लेके मतलब ढंग से ध्यान ही नहीं रखना बस जरा सी गलती हो जाए तो बस उनको सुनाना सुनाना वो इतनी सास ससुर से परेशान हो जाए वो सोचते थे कि अब मेरे भी दूसरी लड़की नहीं होनी चाहिए अब वो मतलब उनके ऑपरेशन से लड़की हुई वो हॉस्पिटल से जैसे ही घर आई तब भाई ताने शुरू बेटी हुई है एक बेटी हमसे पालनी जा रही है या दूसरी वगैरह से ताने दे कर करके उनको मतलब सुना सुना के 5 दिन की वो बच्ची हुई और वो भी ऑफ हो गई फिर वैसे ही वो बीमार थी और वो मतलब डिप्रेशन में चली गई फिर उन्होंने अपने पति को बोला तो पति बोले कि मैं सेटल होता हूँ वैसे ही मैं तुम्हें लेके जाता हूँ अब वो क्या करे वो हिंसा को सहन कर रही है और अपनी चुप भी लगाए बैठी है।
2: तो सुना दोस्तों हमारे आबू की महिलाएं और लड़कियां किन हालातों से गुजर रही हैं हम हमारे घर परिवार की महिला और लड़कियों को किस प्रकार की सुरक्षा या न्याय दे पा रहे हैं हमारी इस कार्यक्रम की यही कोशिश है कि हम अपनों के लिए खड़े रहे और उनको साथ दें। दोस्तों आशा करते हैं कि आपको आज का विषय घरेलू हिंसा के प्रकार बेहतर समझ में आया होगा और आपके कोई अगर सुझाव है या अनुभव है तो आप हमारे साथ बांट सकते हैं। हमारा नंबर है 9414151415। अभी हम लेते हैं आपसे विदाई और कहते हैं सुनो समझो चुप्पी तोड़ो और कहो हिंसा को नो। रेडियो मधुबन 107.8 FM पर अभी आप सुनिए ये गीत आरजे उषा की जुबानी।